0: आकाशवाणी समाचार संस्कृति भूंडिया वांचे छे। सौप्रथम मुख्य समाचार। ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત। આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં। બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા સાતના મોત। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા ચાર આરોપીઓની ધરપકડ કરી। યુક્રેનના કિયુમાં રશિયાએ કરેલા હુમલામાં 13 લોકોના મોત। અને મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનમાં બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો। સમાચાર વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે જાપાનના તેમના સમકક્ષ સનાઈ તાકાઇચી સાથે વાર્ષિક શિખર સ્તરની વાટાઘાટો કરી રહ્યા છે। આ શિખર સંમેલન બંને પક્ષો માટે દ્વિપક્ષીય સહયોગના સંપૂર્ણ સ્પેક્ટ્રમની સમીક્ષા અને મજબૂતીકરણ તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન પ્રદાન કરવાની તક છે। પ્રધાનમંત્રી મોદી અને પ્રધાનમંત્રી તાકાઇચી વચ્ચેની વાટાઘાટો બાદ અનેક સમજૂતી કરારોની આપલે થવાની અપેક્ષા છે। અગાઉ આજે રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં પ્રધાનમંત્રી તાકાઇચીનું ઔપચારિક સ્વાગત કરાયું। આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત હતા। ઉલ્લેખનીય છે કે જાપાનના પ્રધાનમંત્રી ભારતના 3 દિવસના પ્રવાસે ગઈકાલે સાંજે નવી દિલ્હી પહોંચ્યા હતા। પ્રધાનમંત્રી તાકાઇચીનો ભારતનો આ પ્રથમ સત્તાવાર પ્રવાસ છે। વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુલાકાત ભારત અને જાપાન વચ્ચે ખાસ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીને આગળ વધારવા એક મહત્વપૂર્ણ પગલું છે। આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા કહ્યું છે કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં અને આ જોખમને નાબૂદ કરવા માટે સંયુક્ત વૈશ્વિક પગલાં લેવાની હાકલ કરી છે। સંયુક્ત રાષ્ટ્રની વૈશ્વિક આતંકવાદ વિરોધી વ્યૂહરચનાની 9મી સમીક્ષા દરમિયાન યુએન મહાસભાને સંબોધતા યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ રાજદૂત હરીશ પર્વતાનેનીએ કહ્યું કે એક આતંકવાદી એ આતંકવાદી છે અને ભાર મૂક્યો કે આતંકવાદ વિરોધી પ્રયાસોને રાજકીય ભ્રમણાઓ દ્વારા
1: भारत दशकों से सीमा पार आतंकवाद को झेल रहा है। हमने इसकी भारी कीमत चुकाई है। इसी अनुभव के चलते भारत ने आतंकवाद को कतई बर्दाश्त न करने की नीति अपनाई है। आतंकवाद के सभी रूपों और तरीकों की निंदा की जानी चाहिए। भारत ने आतंकवाद के लिए फंडिंग को रोकने पर वैश्विक ध्यान केंद्रित करने की दिशा में काम किया है। भारत का मानना है कि आतंकवाद विरोधी प्रयासों को राजनीति से प्रेरित बयानों से कमजोर नहीं किया जाना चाहिए। We must address the conditions conducive to the spread of terrorism.
0: બેંગલુરુ દક્ષિણ તાલુકામાં આજે પથ્થરનો મોટો ટુકડો પડતા 7 પરપ્રાંતીય કામદારોના મોત થયા છે। માડાપડના ગામમાં કાવેરી ક્રશર પથ્થરની ખાણમાં આ દુર્ઘટના બની હતી। ખાણની ટોચ પર એક વિશાળ ખડક ખસેડતી વખતે ખાણના ખાડામાં કામ કરતા મજૂરો પર પડતા આ દુર્ઘટના સર્જાઈ હતી। ઇજાગ્રસ્તોને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા છે। મૃતકો બિહાર, મધ્યપ્રદેશ અને ઉત્તર કર્ણાટકના હતા। કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ડોક્ટર જી પરમેશ્વરે આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે બેદરકારી દાખવવા બદલ ખાણના માલિકો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તળાવમાં બોટ પલટી જતા 7ના મોત અને 1 વ્યક્તિ ગુમ થઈ છે। પોલીસના જણાવ્યા અનુસાર સ્વાત જિલ્લામાં એક પરિવારના 8 સભ્યોને લઈ જતી બોટ પલટી જતા અકસ્માત સર્જાયો હતો। અન્ય એક દુર્ઘટનામાં ગઈકાલે લાહોરમાં એક ખાનગી ટ્યુશન ક્લાસની છત તૂટી પડતા 14 બાળકોના મોત અને કેટલાક ઇજાગ્રસ્ત થયા છે। કાટમાળ નીચે લગભગ 20 લોકો ફસાયા હતા અને કેટલાક બાળકોની હાલત ગંભીર છે। કેન્દ્ર સરકારે સામાજિક સુરક્ષા સંહિતા 2020ના અમલીકરણના ભાગરૂપે કર્મચારી ભવિષ્યનિધિ ઈપીએફ યોજના 2026ને સૂચિત કરી છે, જે ગયા મહિનાની 29મી તારીખે ગેઝેટમાં પ્રકાશિત થતાં અમલમાં આવી છે અને તે 1952ની કર્મચારી ભવિષ્યનિધિ યોજનાનું સ્થાન લેશે। આ યોજનાનો હેતુ ડિજિટલ પાલનને મજબૂત બનાવવા, વહીવટી કાર્યક્ષમતામાં સુધારો કરવા, ખાતા ટ્રાન્સફરને સરળ બનાવવા અને નવા શ્રમ કાયદાઓ સાથે ભવિષ્યનિધિ માળખાને સંરેખિત કરવાનો છે। નવી યોજના હેઠળ કર્મચારી નોકરીદાતા તરફથી વેતનના 12% દરે ફરજિયાત ઈપીએફ યોગદાન યથાવત રહેશે, જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા સૂચિત સંસ્થાઓ પર હાલનો 10% દર લાગુ રહેશે। આંશિક ઉપાડ માટેના નિયમોમાં પણ સુધારો કરવામાં આવ્યો છે। દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ પ્રાયોજિત આંતરરાજ્ય આતંકવાદી અને શસ્ત્ર નેટવર્ક પર કાર્યવાહીમાં 4 આરોપીઓની ધરપકડ કરી. પોલીસે જણાવ્યું કે આરોપીઓ આઈએસઆઈ હેન્ડલર શહઝાદ ભટ્ટી અને તેના સહયોગીઓના નિર્દેશ પર રાષ્ટ્રીય રાજધાનીમાં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવાની યોજના બનાવી રહ્યા હતા. ઓપરેશન દરમિયાન 2 વિદેશી બનાવટી પિસ્તોલ, 9 કારતૂસ અને 5 મોબાઈલ ફોન મળી આવ્યા છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આરોપીઓ શોધખોળથી બચવા માટે વિદેશી નંબરનો ઉપયોગ કરી રહ્યા હતા, જે તેમના પાકિસ્તાની હેન્ડલર દ્વારા પૂરા પાડવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું કે પંજાબના એક આરોપીને દિલ્હીમાં ધાર્મિક સ્થળો અને પોલીસ મથકોની રેકી કરવાનું અને શહેરમાં ગોળીબાર કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. યુક્રેનના કીવમાં રશિયન ડ્રોન અને મિસાઇલ હુમલામાં 13 લોકો માર્યા ગયા અને ઘણા લોકો ઘાયલ થયા. સ્થાનિક સમાચાર એજન્સીઓના અહેવાલ મુજબ આજે શહેરના ઘણા ભાગોમાં વિસ્ફોટોના અવાજો સંભળાયા. શહેરમાં હવાઈ હુમલાના સાયરન વાગ્યા અને ઘણા રહેવાસીઓએ મેટ્રો સ્ટેશનોમાં આશરો લીધો. આ અઠવાડિયાની શરૂઆતમાં મોસ્કો પર યુક્રેનિયન ડ્રોન હુમલાઓ પછી આ હુમલાઓ થયા છે. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે બીજી સેમીફાઇનલમાં ઇંગ્લેન્ડ દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 11 વાગે શરૂ થશે. આ મેચની વિજેતા ટીમ 5 જુલાઈએ લંડનના પ્રતિષ્ઠિત લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ટકરાશે. વિશ્વકપમાં ઇંગ્લેન્ડ 5 મેચ જીતીને અપરાજિત રહ્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકાએ તેમની 5 ગ્રુપ મેચમાંથી 4 જીતી છે. બંને ટીમોનું વિશ્વકપમાં ઉત્તમ પ્રદર્શન રહેતા આજની મેચ રસાકસી ભરી બની રહેશે. પુરૂષોની ક્રિકેટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ગઈકાલે રાત્રે ચેસ્ટર લે સ્ટ્રીટમાં વરસાદને કારણે પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચ રદ કરવામાં આવી હતી. 5 મેચની શ્રેણીની પહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા, જેમાં કેપ્ટન શ્રેયસ અય્યરે 47 બોલમાં સૌથી વધુ 68 રન બનાવ્યા. ત્યારબાદ વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું કે ભારતે હેલિકોપ્ટર કામગીરીમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આંધ્રપ્રદેશના ઉંડાવલી હેલિપોર્ટ માટે દેશની પ્રથમ ખાનગી પોઇન્ટ ઇન સ્પેસ ઇન્સ્ટ્રુમેન્ટ અપ્રોચ પ્રક્રિયાને મંજૂરી આપવામાં આવી છે. મંત્રાલયે જણાવ્યું કે આ ઉપગ્રહ આધારિત અદ્યતન ટેકનોલોજી ખરાબ હવામાન અને દૂરના વિસ્તારોમાં પણ હેલિકોપ્ટરનું સલામત અને સચોટ ઉતરાણ સુનિશ્ચિત કરશે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મનોહર નાયડુએ જણાવ્યું કે આ પહેલ હેલિકોપ્ટર સેવાઓને વધુ સલામત, વિશ્વસનીય અને બધી હવામાન પરિસ્થિતિઓમાં સુલભ બનાવવા તરફ એક મોટું પગલું છે. તેમણે ઉમેર્યું કે આ સિસ્ટમ આપત્તિ રાહત, એર એમ્બ્યુલન્સ, પ્રવાસન અને પ્રાદેશિક કનેક્ટિવિટી સેવાઓને પણ લાભ આપશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ આજે સમગ્ર દિલ્હી, ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં આગળ વધ્યું છે. વરસાદને કારણે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગરમી અને ભેજવાળા હવામાનમાંથી નોંધપાત્ર રાહત મળી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2-3 દિવસમાં ચોમાસુ ઉત્તર ભારતના ઘણા ભાગોમાં આગળ વધવાની ધારણા છે. કેન્દ્ર સરકારે તાજેતરની પૂરની પરિસ્થિતિનો સામનો કરવા આસામને સંપૂર્ણ સહયોગની ખાતરી આપી. કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ ગઈકાલે સાંજે ગુવાહાટીમાં આસામ સરકાર સાથે પૂર સમીક્ષા બેઠક દરમિયાન આ ખાતરી આપી હતી. કેન્દ્રીય મંત્રીઓએ સૌથી વધુ અસરગ્રસ્ત ધેમાજી જિલ્લામાં સ્થિતિની સમીક્ષા કરી અને નુકસાનનું મૂલ્યાંકન કર્યું. શ્રી ચૌહાણે કહ્યું કે નવી દિલ્હી પરત ફર્યા બાદ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂરની પરિસ્થિતિ અંગેનો વિગતવાર અહેવાલ સુપરત કરશે. નુકસાનનું વિગતવાર મૂલ્યાંકન કરવા એક ઉચ્ચસ્તરીય કેન્દ્રીય આંતર મંત્રાલયની ટીમ બંને રાજ્યોમાં મોકલાશે. જમ્મુમાં ભગવતીનગર યાત્રી નિવાસ આધાર શિબિરથી અમરનાથ યાત્રા માટે 4,822 યાત્રાળુઓનો પહેલો સમૂહ આજે ઉપરાજ્યપાલ મનોજ સિન્હા દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રવાના કરાયો. અમારા જમ્મુના સંવાદદાતાના અહેવાલ મુજબ ઉપરાજ્યપાલે પહેલગામ અને બાલતાલના જોડિયા માર્ગથી યાત્રાળુઓને રવાના કર્યા હતા. સરકારે સેનાના ભૂતપૂર્વ વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અંગે સોશિયલ મીડિયા પર ફરી રહેલા વીડિયોને ભ્રામક ગણાવી ફગાવી દીધો. આ વીડિયો પાકિસ્તાનના કોઈ સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી ફરતો કરવામાં આવી રહ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે જનરલ દ્વિવેદીએ વિરોધમાં રાજીનામું આપી જનરલ ધીરજ સેઠને કમાન સોંપી. પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો PIBના તથ્ય તપાસ એકમે જણાવ્યું કે આ વીડિયો AI દ્વારા જનરેટેડ ડીપ ફેક છે, જેના દ્વારા જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભારત અને જાપાનના પ્રધાનમંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત. આતંકવાદ સામે ભારતે પોતાના મક્કમ વલણનો પુનરોચ્ચાર કરતા સંયુક્ત રાષ્ટ્રસંઘમાં કહ્યું કે કોઈપણ સંજોગોમાં આતંકવાદને વાજબી ઠેરવી શકાય નહીં. બેંગલુરુમાં ખાણકામ કરી રહેલા કામદારો પર ખડક પડતા 7ના મોત. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આઈએસઆઈ સાથે સાંઠગાંઠ ધરાવતા 4 આરોપીઓની.
2: આકાશવાણી મુંબઈ.

ફાટ ફાટ ચોમાસું ગજવામાં હોય. તો મિત્રો, ચોમાસું જામી ગયું છે બોસ, અને વરસાદ કે ચોમાસું એટલે કીચડ, કાદવ, બીમારીઓ, ટ્રાફિક. તાજો અને ગરમ ખોરાક ખાજો, ઉઘાડા ખોરાક ખાતા નહીં, વાસી ખોરાક ખાતા નહીં, એવી જાત જાતની સલાહો. કે પછી વરસાદ એટલે માટીની મહેક, મોરનો ટહુકો, દેડકાનો ડ્રાઉં ડ્રાઉં, વાદળોનો ગડગડાટ, વીજળીનો કડકડાટ, લીલીછમ ધરતી, અને આ લીલીછમ ધરતી પર રંગબેરંગી ફૂલો ને રંગબેરંગી પતંગિયા.

આંખે કાર્યક્રમ કરવામાં, કારણ કે મારી સ્ક્રિપ્ટ પાણીમાં પલળીને ભીંજાઈને એકદમ બધા જ અક્ષરો એના ધોવાઈ ગયા છે. એટલે આજે તમારી સાથે મારે શું બોલવું ને મને જ ખબર નથી. એટલે આજનો કાર્યક્રમ આપણે બધાએ સાથે મળીને કરવાનો છે. હવે તમારે કરવાનું છે એ કે તમારે મને ફોન કરવાનો છે અને ફોન કરીને જણાવવાનું છે કે આ વરસાદમાં કયા મોસમી શાકભાજીઓ મળે, કયા વરસાદી મોસમી ફળો મળે, કયા વરસાદી મોસમી ફૂલો ઉગે, કયા વરસાદી જીવજંતુઓ અને પક્ષીઓ એના દર્શન થાય તમને, અને હા, આપણા સૌનો મિત્ર એવો ખેડૂત કયા કયા પાક લે. તો બસ સવાલ એકદમ નાનો છે, જવાબ આપો. નંબર છે 0224515413402245154135.

आप सामने राजो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में अमारा श्रोता मित्रों ना फोन शुरू थई गया छे। जेसर थी किशोर भाई, हितेश भाई, भरत भाई खोना, विभाबेन अने आ बधा ज मित्रों वरसादी फळो, वरसादी शाकभाजीओ विषे जणावी रह्या छे। तो मित्रों, वर्षा ऋतु एटले के चोमासुमां प्रकृति एकदम एक्टिव थई जाए छे, रिचार्ज थाय छे अने रिफ्रेश पण थई जाय छे। वर्षा ऋतुमां प्रकृतिमां भरपूर भेजनुं प्रमाण वधे छे अने तापमाननुं प्रमाण नीचुं जाए छे अने आ बन्नेनो कॉम्बिनेशन एटले के तापमान अने भेजनुं जे कॉम्बिनेशन थाय ए वनस्पति अने जीवसृष्टि माटे टॉनिक रूप बने छे। तो मित्रों, आपणे सौ प्रथम वात करशुं मौसमी फळो विशे। तो वर्षा ऋतुमां सौ पहेला वात करीए काळा जांबु अने करवंदा विशे। तो काळा जांबु एटले खाटा मीठा काळा रंगना जांबु जोईने ज मोढ़ामां पाणी आवी जाय। एकदम नानकड़ू फळ परंतु औषधीय गुणथी भरपूर, अने मात्र फळमां ज औषधीय गुणो नथी, हां एना ठळियामां पण औषधीय गुणो भरपूर भरेला छे। एटले एना ठळियानो पाउडर करीने औषध तरीके ए वपराતો પડ હોય છે। જૂન થી ઓગસ્ટ મહિના સુધી તમને જાંબુનો પાક એટલે કે જાંબુના ફળ ખાવા મળે છે, જાંબુનો શરબત પણ મળે છે અને જાંબુનો ઉપયોગ આઈસ્ક્રીમમાં પણ થતો હોય છે। મિત્રો, એવું કહેવાય છે કે જે વર્ષા ઋતુ આવે એ પહેલા જાંબુ આવી ગયા હોય છે અને જો જાંબુનો પાક વધારે થયો હોય તો એના આધારે વર્ષા કેવી થશે, વરસાદ કેવો પડશે એ લોકો નક્કી કરતા હોય છે કે આ વખતે જાંબુનો પાક વધારે થયો છે તો વરસાદ ઓછો પડશે કે વધારે, એ આપણા વડીલો નક્કી કરતા હોય છે અને અનુમાન લગાડી લેતા હોય છે કે વર્ષા ઋતુ કેવી થવાની છે। બીજું ફળ છે કરવંદાક। આ પણ કાળા રંગના હોય છે પરંતુ અંદરનો જે ફળ છે એ સફેદ અથવા લાલ રંગનું હોય છે। અને અમે જ્યારે નાના હતા ને ત્યારે અમે ખૂબ રમત રમતા, હાથમાં કરવંદા હોય અને બેનપણીને કહેવાનું સફેદ કે લાલ, અને જો સફેદ નીકળે એટલે આપણે સફેદ કીધું હોય અને સફેદ નીકળે તો આપણે જીતી ગયા, પણ આપણે સફેદ કીધું હોય અને લાલ નીકળે તો આપણે હારી ગયા। અને આ કરવંદાનું અથાણું પણ થાય છે, કરવંદાનું શાક પણ બને છે। બીજું છે આલુબુખારા। આલુબુખારા ખાસ કરીને ઓગસ્ટ મહિનામાં તમને જોવા મળે છે। આ પણ એક ખાટું ફળ છે પરંતુ મિત્રો, આ ફળ એટલું સુંદર છે ને કે એને જોતાં જ મોઢામાં પાણી આવી જાય અને તમે પોતાની જાતને ખાવા વગર રોકી શકતા નથી। એના પછી આપણે વાત કરીએ રામફળ અને લક્ષ્મણ ફળની। તો ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં આ ફળો આવે છે અને આ ફળો જે છે ને એ બહુ જલ્દી ખરાબ થઈ જાય છે, એટલે જેવા ફળ તમે લો ને એટલે તરત જ ખાઈ લેવા જોઈએ, અધરવાઇઝ એ ખરાબ થઈ જતા હોય છે। જંગલી બોર પણ આ સિઝનમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉગી નીકળતા હોય છે। એ સિવાય મે અને જૂન મહિનામાં તાડગોલા આવે છે અને કચ્છી ખારેક, કચ્છી ખારેક એની પણ આ જ સિઝન છે, એટલે કચ્છી ખારેકને પણ વર્ષા ઋતુમાં જ ઉગવામાં આવે છે। એ સિવાય નાશપતિનું જે ફળ છે, લીચીનું જે ફળ છે, એ આ બધા જ મોસમી ફળો છે અને હંમેશા આપણે એવું કહેતા હોય છે કે મોસમ પ્રમાણે ફળ અને શાકભાજી ખાવા જોઈએ અને એનાથી આપણું આરોગ્ય સારું રહે છે। તો તમે જેટલા પણ ફળો સાંભળ્યા, આ મોસમી ફળો એમાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં હોય છે અને એના કારણે આ ફળ એન્ટીઓક્સિડન્ટ પણ ધરાવે છે અને એના કારણે એ આપણું ઇમ્યુનિટી લેવલ પણ વધારે છે। આ બધા ફળો વર્ષા ઋતુમાં ઉગે છે, એનું કારણ એમને જોઈતો મોટા પ્રમાણમાં પાણી, ભેજ અને ઓછું તાપમાન। અને આના પછી આપણે વાતો કરીએ એ પહેલાં આવો માણીએ આ ગીત।

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં હંસાબેન ઠાકરનો ફોન હતો અને એમણે ઘણા બધા શાકભાજી અને ફળોના નામ જણાવ્યા છે જે માત્ર વર્ષા ઋતુમાં મળતા હોય છે અને એમાં એમનું પ્રિય ફળ પીચનું પણ એમણે નામ આપ્યું છે. તો મિત્રો, વર્ષા ઋતુના ફળોની તો વાત કરી, હવે મોસમી શાકભાજીઓની વાત કરીએ તો આ મોસમમાં વેલાઓનું રાજ હોય છે, એટલે કે વેલા પર ઉગતી શાકભાજી વધુ પ્રમાણમાં ધૂમ મચાવે છે, જેમ કે ભીંડા, ગિલોળા, તુરિયા, દૂધી, કારેલા, પડવળ, ગલકા, આ બધા જ શાકભાજીઓ મોસમી શાકભાજી છે જે માત્ર વર્ષા ઋતુમાં વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે. પણ આ સિઝનનું જો કોઈ સુપર ફૂડ હોય તો તે છે કંકોડા અને કંટોલા. મિત્રો, કંટોલા કે કંટોલા છે એની કોઈ પણ જાતની ખેતી થતી નથી, એ જંગલી વિસ્તારમાં આપોઆપ ઊગી આવતી ભાજી છે જે કારેલાનું મિની રૂપ છે અને કારેલા જેવો કડવો સ્વાદ એનો નથી, પરંતુ એ ખૂબ જ શક્તિશાળી શાકભાજી કહેવામાં આવે છે કારણ કે એની અંદર ઘણા બધા ઔષધીય ગુણો આવેલા છે. એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે વર્ષા ઋતુમાં કંટોલા ખાસ ખાવા જોઈએ. અને મિત્રો, આ બધી જ શાકભાજીઓ છે એ વેલા પર ઉગે છે અને વેલાના મૂળ પાણીમાં જમીનના નીચે ઊંડે સુધી જતા નથી, પરંતુ વર્ષાના પાણીમાંથી મળતો નાઇટ્રોજન એનો જ તેઓ ખાતર તરીકે ઉપયોગ કરતા હોય છે. વર્ષા ઋતુમાં ખાસ એવી પણ સલાહ આપવામાં આવતી હોય છે કે પાંદડાવાળી શાકભાજી ન ખાવી જોઈએ, કારણ કે પાંદડાવાળી શાકભાજી ઉપર પાંદડા પર ઘણી બધી માટી અને નાના નાના જીવડાઓ હોય છે. મિત્રો, ભાજી તમે ગમે તે ખાઓ, શાકભાજી તમે ગમે તે ખાઓ, હંમેશા એને સ્વચ્છ પાણીથી ઘણી વખત ધોવી જોઈએ, જેના કારણે એના પર રહેલી માટી અથવા તો કંઈ પણ રહેલી સૂક્ષ્મ જીવાણુ નીકળી જાય. એ ઉપરાંત વર્ષા ઋતુમાં દેશી ગુવાર ખૂબ પ્રમાણમાં મળતી હોય છે. અને મિત્રો, હવે આપણે માત્ર ઇન્ડિયન ફૂડ ખાતા નથી, આપણે બહાર જ નહીં પરંતુ ઘરમાં પણ જાપનીઝ, ચાઇનીઝ, અમેરિકન, મેક્સિકન બનાવતા થઈ ગયા છે. તો કુમળા વાંસ પણ આ જ સિઝનમાં મળતા હોય છે અને આ કુમળા વાંસનો ઉપયોગ શાક બનાવવા માટે અને અથાણા બનાવવા માટે થતો હોય છે. એ સિવાય જંગલી પાત્રાના પાન એ પણ આ સિઝનમાં મળતા હોય છે અને જંગલી કાકડી એ પણ આ સિઝનમાં મળતી હોય છે. તો મિત્રો, આપણે વાત કરી મોસમી ફળોની, મોસમી શાકભાજીઓની, હવે શેની વાત કરીએ આપ જણાવો. નંબર છે 0224515 4134, 0224515 4135.

આપ સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ, ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં પૂજાબેન કાલવાદેવીથી જણાવે છે કે આ જ મોસમમાં જેઠ મહિનામાં મળતી મોરસની ભાજી પણ ખૂબ સરસ હોય છે અને એમના મમ્મી હંમેશા તેઓ જ્યારે વ્રત કરતા ત્યારે આ ભાજીનું શાક બનાવતા, જે એમને પ્રિય છે. તો મિત્રો, આપણે વાત કરી મોસમી શાકભાજીઓની, મોસમી ફળોની, અને હવે આપણા સૌના મિત્ર એવા ખેડૂતની વાત કરીએ. તો મિત્રો, ખેડૂત વર્ષા ઋતુમાં કયા કયા પાકોની વાવણી કરે છે અથવા તો કાપણી કરે છે, આ વિશેની વાતો કરીએ. તો આ સિઝનનો રાજા છે ડાંગર ચોખા. ચોખાના છોડને આપણે એવું કહી શકીએ કે એક સ્વિમિંગ પૂલની જરૂર પડે, એટલે કે ચોખાના છોડને એટલું બધું પાણી જોઈએ કે લગભગ અડધો છોડ એ પાણીમાં ડૂબેલો હોય છે. આ સિવાય મકાઈ, જુવાર, બાજરી, રાગી, તુવેર દાળ, મગ, મઠ, અડદ, તલ, મગફળી, સોયાબીન, કપાસ, સૂર્યમુખી અને એરંડા જેવા પાકો પણ આ જ મોસમમાં લેવાતા હોય છે. જૂન મહિનામાં આમાંના ઘણા બધા પાકોની વાવણી થતી હોય છે અને સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તો પાકોની કાપણી થતી હોય છે. મિત્રો, જોયું ને ઈશ્વરે કેવું સરસ ટાઈમ ટેબલ બનાવ્યું છે. આ સૂરજની ગરમીનું, વર્ષા ઋતુનું અને શિયાળાની ઠંડીનું, અને દરેક ઋતુ પ્રમાણે એના શાકભાજી છે, એના ફળો છે, એના અનાજો છે. આપનું શું કહેવું છે ઈશ્વરના આ ટાઈમ ટેબલ વિશે જણાવો. નંબર છે 0224515413, 0224515413.

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરાસોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં હવે વાત કરીએ વર્ષા ઋતુમાં થતા આકાશ ધરતી અને ઝાડો પરના હલચલની. સમજી ગયા ને? હા મિત્રો, પક્ષીઓ જીવજંતુઓની વાત કરીએ તો સૌથી પહેલાં તો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર એના ટહુકા વર્ષા ઋતુમાં ચાલુ થઈ જાય છે, કારણ કે આ એની પ્રજનનની ઋતુ છે અને

મિત્રો, આ સાથે જ મને તરુલતા કરોડિયાને હવે આપો રજા. ફરી મળીશું વચન સાથે. નમસ્કાર. 4 વાગે આપ સાંભળશો સમાચાર.